દાળવાશ એ કાશિતંગ અલુન દિરુવાણી ફુરતમ ફહરો એ કાશિતંગ ઉફેદેવી રસખલાંગે આદિ એકલાંગે હુરિહા મખલૂગુંગે કંત મોળ દિનવડિગંવા રસખલાંગે.